વધ્યા ડબરી મસાર ભનારી પરભાતી તેમ પોધ્યા પોઈ સાપર પડવા લાગે ભનારી કોણ લાગે છો જાણ્યા કઈ કોઈ માતી છે ધરો છે એનો ઘેર મસારી બળે દુઃખે ગો ત્યો કા જાતા રે ગો ફેરા ભણી કે ભેટોણો ભનારી કે

આંગણમાં ભનાનાદ ભડગો કોઈ ધ્યાન તેરી પેલા હલજોનું પાટકણી ભૂલગો છે મારા ગી ગાણો પૂરી સજામાં ભટ્ટ ચેતને ગી